0: હવે ડેંગ મિલાવ રાત્રિ હતાઈ
1: 45 fm.lk
2: રુહુનટ રાજરટટ સિંકડગલટ www.livefm.lk